મોસમ. જી હા, લોટસ એફએમ ની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. અને જો હમણાં જ રેડિયો સ્વિચ ઓન કર્યો હોય તો તમારું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિષ દેસાઈ. આ કાર્યક્રમનું નામ છે ગીતમાળા, એન્ડ ઇટ કમ્સ યોર વે એવરી થર્સડે ઇવનિંગ બિટવીન 6 and 7. સ્ટાર્ટેડ ઓફ ધ સોંગ વિથ ધીસ અમેઝિંગ મેલોડિયસ ગઝલ. હોપ ઓલ ઓફ યુ એન્જોયડ દેટ વન. અને યુ નો ધીસ સોલફુલ મ્યુઝિક લાઈક ધીસ કમિંગ અપ અપ અન્ટિલ 7 o'clock. ડિફરન્ટ કાઇન્ડ ઓફ મ્યુઝિક એકચ્યુઅલી, સમ ગરબા, સમ યા ગઝલ લાઈક ધીસ, ધેર સમ ફોક મ્યુઝિક. સો જે બધાને પસંદ આવે એવું બધું જુદું જુદું સંગીત આપ સૌની સમક્ષ રજૂ કરવાની કોશિશ હોય છે દર ગુરુવારે. અને હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે આજના દિવસનું સંગીત પણ. ઓલ ધ 3 ફીચર્સ, ફર્સ્ટ વન કમિંગ અપ એટ અરાઉન્ડ 6:20. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર, દેટ મીન્સ ધ થોટ ફોર ટુડે. આજનો, આજ ઇઝ ટુડે. સો આજનો સુવિચાર, ધ થોટ ફોર ટુડે. હોપ ઓલ ઓફ યુ લાઈક દેટ. અરાઉન્ડ 6:20 એન્ડ અરાઉન્ડ 6:30 ઇઝ ધ વર્ડ ગેમ. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી, એન્ડ ઇટ્સ બેસ્ડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઈંગ. યુ નો, વન વર્ડ વુડ બી મિસિંગ ફ્રોમ દેટ સેઈંગ. And you have multiple choices. You participate in it using the studio WhatsApp messenger. And it's a whole lot of fun. The whole idea is to involve all the youngsters in this and everybody around us. You know, just to create some interest. Gujarati language suche. What does this saying mean? What does this word mean? How is it? You know, that's the whole idea. Creating a cultural and identity via the language and what it is to be Gujarati. It's a small step. So, somehow we are doing okay. We get the best response on that. So, thank you very much to all of you. It's because of you. And top of the hour, before I bring the curtains down on this edition of Geetmala, will be the શાયરીઝ, ટુ અમેઝિંગ વન્સ. એવરીબડી મસ્ટ બી થિંકિંગ કે આશિષ દર વખતે એમ જ કહે છે કે બહુ સરસ છે, બહુ સરસ છે. પણ મને ગમે છે તો જ આપ સૌની સાથે શેર કરું છું. અને હું આશા કરું છું આજની શાયરીઓ પણ આપ સૌને પસંદ આવશે. અને ત્યારબાદ અમારો કાર્યક્રમ સમાપ્ત, સમાચાર અને ટોક શો થશે 7 to 9 વચ્ચે. તો એ પ્રકારના લગભગ 3 કલાક છે. હું આશા કરું છું જરૂર સાથ આપશો. પણ હમણાં આજના આ કાર્યક્રમને આગળ વધારીએ અને આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું, જેના બોલ છે ઝમકુડી.

ઝમકુડી રે ઝમકુડી એક રાજાને. જી હા, મને યાદ છે અમે લોકો નાના હતા ત્યારે આ ગીત અમે લોકોએ બહુ સાંભળતા હતા. હવે આ થોડું મોડર્ન મ્યુઝિક સાથે મિક્સ કરવામાં આવ્યું છે એન્ડ વોટ એન અમેઝિંગ, યુ નો, એટલે જૂનું ફોક સોંગ વિથ ધ ન્યૂ સાઉન્ડ એન્ડ ઇટ સાઉન્ડ એબ્સોલ્યુટલી અમેઝિંગ. આઈ એમ ગ્લેડ ઓલ ઓફ યુ એન્જોયડ. આઈ ડીડ ગેટ ક્વાઇટ અ ફ્યુ મેસેજીસ ઓન ધ વોટ્સએપ એઝ વેલ ફોર ધ ફર્સ્ટ સોંગ ફોર ધ ડે, વિચ વોઝ એકચ્યુઅલી અ ગઝલ. એન્ડ એના બોલ હતા મહેરબાન આ મોસમ. તો પહેલી વાર આજના કાર્યક્રમમાં, એટલે કે ગીતમાળાના જેટલા કાર્યક્રમ મેં કર્યા છે એમાં જો મારું, ઇફ માય મેમરી સર્વ્સ મી રાઇટ, આઈ નોટ પ્લેડ દેટ ગઝલ બિફોર એન્ડ ઇટ વોઝ રિસીવ્ડ વેરી વેલ. સો આઈ એમ વેરી ગ્લેડ દેટ ઓલ ઓફ યુ એન્જોય દેટ. સો ફ્રોમ અ ગઝલ વી હેડ લાઈક અ રેપ એન્ડ દેન દેર ગોન બી હોલ લોટ ઓફ મ્યુઝિક ગોઈંગ ઓન. અપ એન્ટિલ 7 o'clock જરૂર મારી સાથે જોડાયેલા રહેશો, સાથે મળીને ગીત અને સંગીતનો તો આનંદ લઈશું, સાથે સાથે આપણે સુવિચાર, શબ્દ કસોટી અને શાયરીઓ પણ કરશું. પણ હમણાં આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ આજના દિવસનું સૌથી પહેલું ફીચર. યાદ ન કે સોંગ કમિંગ અપ દેર આફ્ટર ઇઝ ધ ફર્સ્ટ ફીચર ફોર ધ ડે. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર, ધ થોટ ફોર ટુડે. તો આજના દિવસનું આવતું ગીત હું આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. તન્વી સંજાલિયા અને એના કંઠે સાંભળવા મળશે હો રાજ.

0: હોરાજ રે લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા અને એ સાથે જ સમય થયો છે આપ સૌની સાથે આજના સૌથી પહેલા સુવિચારને આપ સૌની સમક્ષ રજૂ કરવાનો. ઇટ્સ ટાઈમ નાઉ ટુ બ્રિંગ ટુ યુ ધ ફર્સ્ટ ફીચર ફોર ધ ડે. ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. ધ ફીચર ઇઝ કોલ્ડ આજનો સુવિચાર. ધેટ્સ ધ ફર્સ્ટ ફીચર ઇઝ કોલ્ડ આજનો સુવિચાર, વિચ ઇઝ ધ થોટ ફોર ટુડે. પણ એની પહેલા થોડી જાહેરાતો આપ સૌની સમક્ષ રજૂ કરું છું, ત્યારબાદ હું હાજર થઈશ વિથ ધ સુવિચાર. હોપ ઓલ ઓફ યુ આર રેડી ફોર ધેટ વન.
1: ગેટ રેડી ફોર જયશ્રી રૂપાઝ બિગ ઇસ્ટર્ન ફેશન સેલ. બાય વન ગેટ વન ફ્રી ઓન સિલેક્ટેડ સારીઝ, પંજાબીઝ, લેંગાઝ, મેન્સ એન્ડ કિડ્સ વેર. ઓ ગેટ 20% ઓફ સ્ટોર વાઇડ. જયશ્રી રૂપાઝ, સ્પ્રિંગફીલ્ડ ઓન્લી.
2: Enough space to get it up and over and get the tips.
3: The countdown is on. On Sunday 26th July, Kaiser Chiefs take on Zimbabwe's champions, Scotland FC.
2: Just wide.
3: At the Royal Bafokeng Sports Palace in the 2026 Toyota Cup. Don't miss a single second of the action when the two giants of African football lock horns. Kaizer Chiefs versus Scotland FC, live on SABC 1, SABC Plus and SABC radio stations on Sunday 26 July at 2:30 p.m.
2: Wristwise for Kaizer Chiefs.
3: Grab your tickets now at Combi Ticket for only 100 Rand. SABC Sports is the official broadcaster of the 2026 Toyota Cup.
4: For the love of the game.
5: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
0: લોરિસ એફએમની ગુજરાતી ગીત સંગીતની આ માળા પર એકવાર ફરીથી આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ અને આ ફીચર છે ખાસ જેનું નામ છે આજનો સુવિચાર, ધ થોટ ફોર ટુડે. ઇટ ગો સમથિંગ લાઇક ધીસ, કે મનમાં જીતવાની આશા હોવી જોઈએ. મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ન બદલાય, પણ સમય ચોક્કસ બદલાય છે. તો મનમાં ઇઝ ઇન યોર માઇન્ડ, જીતવાની આશા, ધ વિલ ટુ વિન. જીતવું ઇઝ ટુ વિન, આશા ઇઝ અ હોપ, યુ નો ધ હોપ ટુ વિન. હોવી જોઈએ, યુ મસ્ટ હેવ. હોવું જોઈએ મીન્સ યુ મસ્ટ હેવ. સો યુ મસ્ટ હેવ ઇન યોર માઇન્ડ, ઇન યોર હાર્ટ, યુ મસ્ટ હેવ ધ વિલ ટુ વિન. મનમાં જીવવાની આશા, યુ મસ્ટ હેવ દેટ હોપ સમવેર. નસીબ મીનિંગ યોર ફેટ, બદલાય કે ન બદલાય, યુ નો યુ મે ફીલ દેટ યોર ફેટ ઇટ મે ચેન્જ, ઇટ મે નોટ ચેન્જ, યુ નો થિંગ્સ મે રિમેઇન જસ્ટ ધ સેમ. બટ સમય, પણ મીન્સ બટ, સમય મીન્સ ટાઈમ, ચોક્કસ ડેફિનેટલી બદલાય છે, ચેન્જીસ. સો વોટ ધીસ મીન્સ ઇઝ યુ મસ્ટ હેવ ધ વિલ, ધ હોપ, ધ વિશ of winning in your heart, in your mind. Manma, tamara jitwani aasha hovi joye. You know, you must have it in your mind. Naseeb badlai ke na badlai. Whether your fate changes or not, but time definitely changes. Meaning, your time will come. Whether you believe it or not, for now things are looking bad. Maybe they'll look bad for a really long time, but there always comes a time when things change. So, have that hope alive in your heart, in your mind, and wish for your ultimate win that you want. So that's the thought for the day. If you enjoyed it, do share it with your loved ones. Go to Lotus FM's website in the podcast section. Lots of other contents as well in the podcast section, and for all the other shows. And you can listen to it there and share it with your loved ones. But hamra ગીત અને સંગીતની આ માળાને આગળ વધારે આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું અને ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ. ધીસ ઇઝ અ મોન્સૂન મેશઅપ. મોન્સૂન તો હમણાં ઇન્ડિયામાં ચાલે છે, તો આશા કરું છું જો તમને થોડું કનેક્શન હોય ઇન્ડિયાનું તો તમને કદાચ આ ધ્યાનમાં આવશે.

આપ સાંભળી રહ્યા છો લોટસ એફએમ નો અમારો ગુજરાતી ગીત સંગીત નો કાર્યક્રમ. નામ છે જેનું ગીત માળા, અમારું નામ છે આશિત દેસાઈ. અને જી હા, આ અમારો એક ખાસ વિભાગ છે આ કાર્યક્રમનો. ઇટ્સ અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ ઓફ ધીસ પ્રોગ્રામ. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. ઇટ્સ અ વર્ડ ગેમ એન્ડ યુ કેન પ્લે ધીસ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. યુ સેન્ડ ઇન આન્સર for the incomplete Gujarati saying, that is, so it's always based on an incomplete, not always, for from time to time we do change it, but hamna શબ્દ કસોટી આજની આધારિત છે એક અધૂરી ગુજરાતી કહેવત પર. ઇટ્સ બેસ્ડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. યુ નો વેર આઈ સે ધ વર્ડ ખાલી જગ્યા, દેટ્સ ધ બ્લેન્ક યુ નીડ ટુ ફિલ ઇન. એન્ડ યુ હેવ મલ્ટીપલ ચોઇસીસ ટુ ડુ સો. યુ હેવ ફોર ચોઇસીસ ટુ બી એક્ઝેક્ટ. એન્ડ યુ સેન્ડ ઇન યોર આન્સર. પ્લીઝ કીપ ઇટ ટુ જસ્ટ વન મેસેજ એન્ડ સેન્ડ ઇન યોર આન્સર વિથ ઓફકોર્સ યોર આન્સર, યોર નેમ એન્ડ લોકેશન, ઓલ ઓફ દેટ ઇન વન મેસેજ. The message, you know, the message number, the WhatsApp messenger number for the studio is 071-613-7803. પર તમારો જવાબ મને લખીને મોકલશો. માત્ર જવાબ, નામ અને લોકેશન મને આપશો, બીજી કોઈ વિગતની જરૂર નથી. જેટલું બને એટલું ટૂંકું અને જેટલા બધા લોકોનું આપણે નામ અનાઉન્સ થઈ શકે એ પ્રમાણે શબ્દ કસોટીને રાખશું. So the Gujarati word khali jagah means blank here is the saying for today. Hope all of you are ready. Aajnu adhuri Gujarati kehvat che. Jeebh ma khali jagah to jagat thi where. Jeebh ma khali jagah to jagat thi where. Pehli choice. Jher. બીજી ચોઇસ ચાંદા, ત્રીજી ચોઇસ સ્વાદ અને ચોથી ચોઇસ થૂક. જીભમાં ખાલી જગ્યા તો જગતથી વેર. ઇઝ ઇટ ઝેર, ઇઝ ઇટ ચાંદા, ઇઝ ઇટ સ્વાદ, ઓર ઇઝ ઇટ થૂક. જે લાગે એ સાચો જવાબ મને લખીને મોકલશો 071-613-7803 પર. ત્યાં સુધી આપ સૌની સમક્ષ આ એક ખૂબ જ સુંદર મજાનું ગીત. હું આશા કરું છું આપ એને પસંદ કરશો. અને આભમાં જીની ઝબુકે, આ ગુજરાતી ફોક સોંગ છે. સાંત્વની ત્રિવેદીની સાથે જે ઘણા બધા બીજા કલાકારો છે, મેશઅપ છે, ને હું આશા કરું છું આપ સૌ એને જરૂર પસંદ કરશો. તો શબ્દ કસોટી માટેના વોટ્સએપ મેસેન્જરનો નંબર છે 071-613-7803.

0: આભમાં જીની જબુકી અને કાલી ઘણા બધા એકચ્યુઅલી મેશઅપ હતું. સાંત્વની ત્રિવેદી અને અન્ય કલાકારોના કંઠે આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો છે. અને એ દરમિયાન એક બહુ જ પોપ્યુલર ફીચર આ કાર્યક્રમનું શબ્દ કસોટી આપ સૌની સમક્ષ ચાલતી હતી અને વોટ એન અમેઝિંગ રિસ્પોન્સ. ધીસ ઇઝ વોટ આઈ એમ લુકિંગ ફોર, યુ નો, નોટ અબાઉટ હાઉ મેની પીપલ કેન ગેટ ધીસ વન રાઇટ, સો ઇટ્સ અબાઉટ ધ પાર્ટિસિપેશન. સો ઇટ્સ બીન એન અમેઝિંગ પાર્ટિસિપેશન ટુડે. યુ વિલ નો દેટ એઝ વેલ જસ્ટ નાઉ વેન આઈ અનાઉન્સ ધ નેમ ઓફ પીપલ હુ ગોટ ધીસ વન કરેક્ટ. જસ્ટ ફોર ઓલ ધોઝ લિસનર્સ હુ આર સ્ટીલ ટ્રાઇંગ ટુ સેન્ડ ઇન એન આન્સર, હિયર ઇટ ઇઝ વન્સ અગેન ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ દેટ ઇઝ ફોર શબ્દ કસોટી. જીભમાં ખાલી જગ્યા તો જગતથી વેર. ખાલી જગ્યા ઇઝ ધ બ્લેન્ક. યોર ફર્સ્ટ ઓપ્શન ઇઝ ઝેર, સેકન્ડ ઓપ્શન ચાંદા, થર્ડ ઓપ્શન સ્વાદ, ફોર્થ ઓપ્શન થૂક. આશા કરું છું આપ સૌ જવાબ મને મોકલશો. યુ સ્ટીલ હેવ અ કપલ મિનિટ્સ યુ નો બાય ધ ટાઈમ આઈ અનાઉન્સ નેમ ઓફ પીપલ હુ ગોટ ધીસ કરેક્ટ એન્ડ ટેક અ શોર્ટ બ્રેક. અપ અન્ટિલ ધેન યુ હેવ અ ચાન્સ ટુ સેન્ડ ઇન યોર આન્સર. લેટ મી ગીવ યુ ધ નેમ્સ ઓફ પીપલ હુ ગોટ ધીસ કરેક્ટ ટુડે. First up, I have the Monica Himesh Govan, Reservoir Hills, Durban Thi, Anjana Solanki, Lanesia Thi, Preeti Ben and Yogi Bhai Panchal, Durban Thi, Ayush and Kayush Govan, Reservoir Hills Thi, Maya Taylor, Lanesia, Jaya Ben Ifingham, Kushpal Sania, Cape Town, Prabha Ben, Dhirajlal Prabhu, all the way from Harare, Zimbabwe, Divyan Govan, Malbatan, Johannesburg, દિયા મનોરમ ફ્રોમ લનેજા. ત્યારબાદ આજનો સાચો આન્સર છે મિસિસ મહાલે, એમનો જોહાનસબર્ગથી સાચો જવાબ આવ્યો છે. રમોલા દેસાઈ ટોંગાટ. ત્યારબાદ વિશાખા નિલેશ ઓલ ધ વે ઇબાન મોઝમ્બીક. વી હેવ ટોરન્ટોથી ઇન્દ્રાબેન ઠાકરસિંહનો સાચો જવાબ છે. કસ્તુરીનો પણ સાચો જવાબ છે. ચંદ્રાવતી ઘીવાલા, એમ્બરફિલ્ડ સેન્ચુરિયન, ઇન્દિરા દેસાઈ, લુઈ ટ્રિકાર્ડ. વી હેવ ભારતીબેન દેસાઈ, મોર્નિંગ સાઇડ, સેન્ટન, જોહાનસબર્ગથી સાચો જવાબ આપી રહ્યા છે. આઈ ડુ નોટ અનફોર્ચ્યુનેટલી યુ નો આઈ કાન્ટ મેનેજ ટુ ટેક યો વોઇસ નોટ્સ, સો આઈ પ્રિફર કે તમે પ્લીઝ મને ટેક્સ્ટ કરશો. વી હેવ અનધર કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ દમયંતી કેસન. એમનો સાચો જવાબ છે અનફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ હેવ ધ લોકેશન દે. દક્ષા ફ્રોમ ઓકડીન, ગીતાબેન દેસાઈ લુઈ ટ્રિકાથી, હંસાબેન અમનઝીમ ચોટીથી, મંજુલા પટેલ, વીરાજીરમ, ધનસુખભાઈ એન્ડ ઓલ ફ્રોમ કેપટાઉન. વી હેવ અમૃત દેસાઈ સેન્ટનથી, થેન્ક યુ ફોર ધ ઇંગ્લિશ ટ્રાન્સલેશન. ત્યારબાદ વી હેવ ગીતા ફ્રોમ લનેજિયા સાઉથ હુઝ ગોટ ધીસ વન કરેક્ટ, રિનિકા ફ્રોમ મિયર બેંક, અજીત દેસાઈ એન્ડ ફેમિલી અમશલાંગાથી, મોહિની કેસન યુટન હેગથી. અનફોર્ચ્યુનેટલી કોઈના ફોનનો મેસેજ લોડ નથી થઈ રહ્યો કોઈક કારણસર, તમે તમારો ફોન ચેક કરશો. ત્યારબાદ આઈ હેવ કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ ઇઝિંગા, દેટ્સ આશા પોપટનો સાચો જવાબ છે. મલબાર્ટન જોહાનસબર્ગથી જગદીશભાઈ ગોવન, રેખા રેઝવો હિલ્સ. ત્યારબાદ અરુષા હરિલાલ દબ નોર્થથી સાચો જવાબ આપી રહ્યા છે. સો ધીઝ આર ધ કરેક્ટ આન્સર્સ. મને લાગે છે કે યા દેટ્સ ઓલ. ઓલ્સો નોટ ટુ ફોરગેટ માય મમ ઓલ ધ વે ફ્રોમ મુંબઈ ગોટ ધીસ વન કરેક્ટ, એન્ડ માય સિસ્ટર ઓલ ધ વે ફ્રોમ હ્યુસ્ટન ટેક્સાસ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. અહીંયા એક નાનકડો બ્રેક, ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ એન્ડ શબ્દ કસોટી વિલ બી ક્લોઝ ધેન.
1: Lotus FM. You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
0: લોરિસ એફએમની આ ગીતમાળા છે. જી હા, મારું નામ છે આશિત દેસાઈ. આપ સૌનું એમાં હાર્દિક સ્વાગત છે. શબ્દ કસોટી ઇઝ ક્લોઝ ફોર ગિવિંગ યોર આન્સર્સ ઇન ટુડે. અનફોર્ચ્યુનેટલી ટાઈમ હેઝ પાસ, વી હેવ ટુ સ્ટોપ હિયર, બટ ઇટ્સ ટાઈમ નાવ ટુ એક્સપ્લેન ધ શબ્દ કસોટી એન્ડ ગીવ યુ ધ કરેક્ટ આન્સર એઝ વેલ. તો સૌથી પહેલા ઇન ઓર્ડર ટુ ડૂ દેટ, હિયર ઇઝ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. જીભમાં ખાલી જગ્યા તો જગતથી વેર. ખાલી જગ્યા ઇઝ ધ બ્લેન્ક. ફર્સ્ટ ચોઇસ ઝેર, સેકન્ડ ચોઇસ ચાંદા, થર્ડ ચોઇસ સ્વાદ એન્ડ ફોર્થ ચોઇસ થૂક. તો સૌથી પહેલા તો આપ સૌ જોઈ શકો છો કે કેટલા બધા લોકોનો સાચો જવાબ આવ્યો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ ફોર પાર્ટિસિપેટિંગ. યુ કેન એડ અનધર મે બી અબાઉટ 15% મો હુ ગોટ ધીસ, યુ નો, હુ પાર્ટિસિપેટેડ ઇન ધીસ. સો અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. હવે આના એક્સપ્લેનેશનમાં જઈએ કે જીભ ઇઝ યોર ટંગ, ખાલી જગ્યા ઓફકોર્સ બ્લેન્ક, તો ધેન જગતથી વિથ ધ હોલ વર્લ્ડ વેર એનિમોસિટી, યુ નો. સો વોટ ઇઝ ઇટ? બેસિકલી ઇફ આઈ હેડ ટુ એક્સપ્લેન ધીસ ઇન ગુજરાતી, કે ઓકે, એનો પહેલા હું સાચો જવાબ આપું પછી આપ સૌને કહું. સો ધ ફર્સ્ટ ઓપ્શન ઇઝ ઝેર, વિચ મીન્સ પોઈઝન. ચાંદા, બ્લિસ્ટર્સ. વી હેવ સ્વાદ, વિચ ઇઝ ટેસ્ટ, એન્ડ થૂક, યુ નો, સલાઈવા. સો દેટ્સ વોટ ધ કરેક્ટ આન્સર ઇઝ, ઝેર. જીભમાં ઝેર તો જગતથી વેર, દેટ્સ ધ આન્સર, કમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. જીભમાં પોઈઝન, ઇફ ઇટ્સ ધેર પોઈઝન ઇન યોર ટંગ, દેન જગતથી વેર વિથ ધ હોલ વર્લ્ડ દેર ઇઝ એનિમોસિટી. બીકોઝ ઇફ યુ કાન્ટ સ્પીક નાઇસલી, ઇફ યુ હેવ, યુ નો, જસ્ટ વેનમ કમિંગ આઉટ ઓફ યોર માઉથ, યુ આર ગોઈંગ ટુ મેક એનિમીઝ ઓલ અક્રોસ ધ વર્લ્ડ, વેર એવર યુ ગો. સો દેટ્સ વોટ ઇટ મીન્સ, કે ઇફ યુ હેવ દેટ ઇન યોર માઉથ, દેટ્સ અનફોર્ચ્યુનેટલી ધ થિંગ. And one can relate with it, you know. Bad language, and, you know, just any kind of, if you don't have a good way of speaking, you're going to basically make enemies. So that's what it means. Asha karu jo aap sabne aaj ni shabd kasoti pasand aavi hashe, aavta athvadiye fari pacha atli j moti sankhya ma shabd kasoti mari sathe ramsho. Aaj na divas ma aavtu geet mara ek manpasand kalakar na kante, Aditya Ghadvi na kante, Rudi ne Rangili Re.

તંગી લી રે વન ઓફ માય ફેવરિટ આર્ટિસ્ટ આદિત્ય ગઢવીના કંઠે લોટસ એફએમ ની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હશે. અને એ સાથે જ એક ખાસ વિભાગ આવ્યો છે ફરી પાછો અમારા કાર્યક્રમ પર. યસ, ઇટ્સ અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ વન્સ અગેન ઓન ધીસ પ્રોગ્રામ. ઇટ્સ કોલ્ડ શાયરી. આજના દિવસની શાયરી આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આપ સૌને પસંદ આવે. સો ધ ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ. સમયનું મહત્વ જરૂરી નથી. સમયનું મહત્વ જરૂરી નથી. જેનું મહત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે. સમયનું મહત્વ જરૂરી નથી, પણ જેનું મહત્વ છે ને એના માટે સમય હોવો જરૂરી છે. તો આજની પહેલી હતી શાયરી. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. અને સેકન્ડ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ કે હૃદય તો સીતા જેવું પવિત્ર રાખવું, હૃદય તો સીતા જેવું પવિત્ર રાખવું, પણ વિચારો તો કૃષ્ણ જેવા જ રાખવા. કેમ કે જીવનમાં યુદ્ધ દરેક પગલે રહેવાનું જ છે. હૃદય તો સીતા જેવું પવિત્ર રાખવું, પણ વિચારો તો કૃષ્ણ જેવા જ રાખવા. કેમ કે જીવનમાં યુદ્ધ દરેક પગલે રહેવાનું જ છે. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો જરૂર શેર કરશો તમારા સ્નેહીજનો સાથે. એકવાર ફરીથી સાંભળશો અમારા લોટસની વેબસાઇટમાં જઈને પોડકાસ્ટ સેક્શનમાં સાંભળવા મળશે. અને હું આશા કરું છું જરૂર આપ સૌ સાંભળશો. પણ હમણાં આજના દિવસનો આ કાર્યક્રમ આગળ વધારે. ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ અને આપ સૌની રજા લઈશ. દ્વારિકા દરબારમાં સલીમ સુલેમાનના કંઠે સંગીત પર પાર્થિવ ગોહિલના કંઠે.

સલીમ સુલેમાનના સંગીત પર પાર્થિવ ગોયલને અન્ય કલાકારના કંઠે લોટસ એફએમ પર આપ સૌ આ સાંભળી રહ્યા હતા. કૃષ્ણ ભગવાન ચાલ્યા, તો આશા કરું છું પસંદ આવ્યો છે. એ સાથે જ શબ્દ કસોટી અહીં આગળ સમાપ્ત થાય છે. યસ, બ્રિંગિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન. ડોન્ટ ફોરગેટ, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ ગોઈંગ ટુ બી વિથ ટ્રેસી, ફોલોડ બાય અવર ટોક શો વિથ રિવાશ સોની દેવનારાયણ 7-9 વચ્ચે. જરૂર સાંભળશો એમાં ભાગ લેશો, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ને એન્ગેજિંગ થશે. હમણાં હું આપ સૌની રજા લઉં છું. આપ સૌને મારા તરફથી શુભરાત્રિ. આવતા અઠવાડિયે ફરી પાછા મળશું. ત્યાં સુધી કર્મ કરતા રહેશો, ફળની આશા કર્યા વગર. આજના દિવસનું આ છેલ્લું ગીત અંગૂઠડીનો ચોર. હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે.